0: સાદરા આપણી ફરમાઈશાને પડન લાગરી હોય કે આપણે રાજસ્થાની લોકગીતા અર ભજનારે ફરમાઈશી કાર્યક્રમ નિંબોળીને ઘણે ચાવસું સુન રહ્યા હો. સાદરા આગલી ફરમાઈશ માને લેખર ભેજી હે ગાંવ ખોખરાવાલી શ્રીગંગાનગર શું ફરમાઈશ ભેજનાળા નિયમિત રેડિયો શ્રોતા હે વિનોદ બારાસા વિશાલ વિકાસ રોશની અર સગુન બારાસા
1: રામદેવ રાસો ફરમાઈશ.

0: સાધના ટાઈમરો પૂરો હોય હૈ આજ રે કાર્યક્રમ પ્રસ્તુતિ કેની રાજેશલામ રોડ આપણે સાગે મેં દો રેડિયો સાથી હા મેરો નામ હૈ દેવી સિંહ
1: મેં આપણો રેડિયો સાથી રઘુવીર સિંહ.